અંગવાનતે તિબા સ્વર્ગ વન્નાશ એના બુનાનતે તિમંગે વેરી રસકલાંગે તિમન્નાય ફાફ ફુસવા મૈ કુરવ્વા ફાવા મીહુંગે તરેંગ એખલાંગે તિમન લેવ્યુગોય તિમંગે કૌમુગે મીહું દન્નાને નમ કિહા રંગળુંયે.